સરદાર સરસો તથા સિંચાઈ મંત્રી વિરાજ ભક્ત શ્રેષ્ઠ માર્ગે કરે પારદર્શ માટે જિલ્લા પર વિદ્યુત આપૂર્તિ સમસ્યા અપીલ અકાળનું સમાધાન કલાક આવશ્યક બજેટ સ્પષ્ટ કાર્ય યોજના રૂપીકરણ પૂર્વધાર કઈ સ્તરોથી કામ કામ તત્કાળ ભાગભરી નંબર તોડવાટ નેપાળ વિદ્યુત પ્રાધિકરણ દિલ્હી પ્રદેશ માર્ગે અભિકરણ શાખા પ્રમુખ જનપ્રતિનિધિ ઉદ્યોગી વ્યવસાયી સ્થાનવાસી તથા રાજકીય વર્ગ પ્રતિનિધિ સ્વલ્પ તથા નેપાળ વિતરણ કેન્દ્ર નિરીક્ષણ પાસ મંત્રી શ્રેષ્ઠ વિદ્યુત આપૂર્તિ મંત્રી ગોપાલ પ્રભુ સુરક્ષિત બનાવી મંત્રાલય આવશ્યક સમન્વય પહોળના તીવ્રતા તેના પ્રતિબદ્ધતા છે. માત્ર જે ક્ષેત્રમાં વિતરણ પ્રણાલી પુરાણ સંરચના પહોળના વિદ્યુતીય માર્ગ મેન વોલ્ટેજ ફીડર ઓવરલોડ ટીપલિંગ તથા નિર્માણાધીન ન્યૂ નેપાળમાં સોપી સ્ટેશન સંચાલનમાં વિલંબ થયેલા મુખ્ય ચુનૌતી તરફના નિર્માણ મંત્રાલય અનુસાર સાતમ વિદ્યુતીકરણ આ યોજના ઇન્ટરસ્ટેટ વિતરણ પ્રણાલીમાં અપેક્ષિત સુધાર થાય ક્ષેત્ર વિદ્યુત ક્રમાંક વાર્ષિક કરીબ 15% કરતા પહોંચેલા તથા ગોલપુર રાષ્ટ્રીય પ્રસારણ લાઇનો અંતિમ બિંદુ મરણીકરણ પ્રણાલી કારણ સેવા પ્રવાહ પ્રભાવિત રહેવા મંત્રી શ્રેષ્ઠ ધ્યાન કરવી હોયા નેપાળ દેશના ગુણસ્તરીય નિરંતર વિદ્યુત સેવા સુનિશ્ચિત કરવા સરકાર પ્રાથમિકતાના ઉલ્લેખ કરતી સારું આર્થિક પ્રોસેસિંગીકરણ પ્રણાલી ઇસ્ટર નથી કલાક આવશ્યક બજેટ વિનિયોજન કરનાર જાણકારી દેવા નિર્માણાધીન ન્યુ નેપાળ મંજ સર્વિસ સ્ટેશન સટર સંચાલન માર્ગના ટ્રાન્સફોર્મર જોડાણ વિતરણ સંચાર વિસ્તાર પુરાણ લાઇન તથા કંડક્ટર સ્તરમાંથી લોવર ફીડર નિર્માણ ઉપરાંત કાર્યક્રમ વ્યવસ્થાપનમાં ઉચ્ચ પ્રાથમિકતા સંઘર્ષ કાર્યાન્વયન કરનાર હોટેલ માત્ર સંઘ ફીડર ઓવરરોડ ટ્રીપિંગ ન્યુ વોલ્ટેજ લગાવી સમસ્યા વિસ્તૃત અધ્યયન કરી તત્કાળ સમાધાન કરાતા આવશ્યક નિર્ણયો કાર્યાન્વયન પ્રક્રિયા આગળ ભરીના મંત્રાલય જણાવ્યું.